0: જારે કાસે જારે સરપાલો કા મજા છલે છલે જખાને તુને છલે છલે જખ કરે ગા કરે રોગી ટી બેના તુને દુનિયા તે મજા રોગી ફાશ બેન નિશ કે ઇન્સાન સે કરે સફર એક તું તો સો સફર મજા પોની જા હાદિસાત તો પેશ બેના ગાડી કે યાઝમ તુસે ગાડી ડીર બેની એસ કર મરીઝ દી બેના તુને ઓપરેશન કા વજે હંગામી સુરત હાલ કે જા મનુરો અસ્પતાલ જે પેઉં તુને લે લાવા જો એસ કર્યો 14 June 2004 जा आलमी सेहतो इदारा WHO से एक चमाटक थे गौ के दुनिया तमचा लेल गड थे आवाजें जकोरे लेल फायारुन थे एक चमाटक पली आलमी यौमे अतिय खून वर्ल्ड ब्लड डोनर डे या सरपलो को लेल देन देस 14 June 2004 जा शुरू बलो तुने मुत्य बेनल अकामी तंजीम जा ताबुन थे के અનુદેશ મનોની કાર્યો 14 જૂનની તારીખ કે ઇંતખાબ રજને કે નોમ લિખા તો સાયંસદાન કોલ લેનસ્ટાઇનઝી જાલો દે દુચક થે ગયે થે તોને સો સાયંસદાને એ બી ઓ બુલેટ ગ્રુપ સિસ્ટમ એજાદ થે કાલો તોને અનુ મનુ રહી અનુ સાયંસદાને દરિયાફ્ત મેડિકલ મજા ઇનકલાબ બરપા થે ગી તોને ખૂને મુંતકલી યાની એક મનુ રકર જો પેરા મનુ રે ખૂન જોનો લેલ જોનો અને શરૂ બિલી અને કારનામો એતરાફ જા રેસો જાલો દેઝ આલમી યોમ આતિય ખૂન યા સરપલો કો લેલ દેન દેઝ થે મન્યો ને શરૂ બિલો આલમી યોમ આતિય ખૂન જે કે અહેમિયત ને લેલ ઇન્સાની જીઓ કાર્યો એક નાગુઝીર ચીજ એક બિલી સરપલો કા મજા લાખો જક અતાવહને કી રે છલે છલે રોગી હાદિસાતી સર્જરી હોય તો ને હંગામી હાલાત જા ખૂને જરૂરતો કાર્ય બે હને અગર ખણજા રનોરે લેલ દસ્તિયાબ રો તો સે રોગી ટો જી ખતર જો ખજી બજી તો ને અનુદેજી અહેમિયત પછી WHO સે અન્ય અન્ય પોઈન્ટ નોટ ઠેરો જકો મજા લેલ દો કે અહેમિયત ગા આગાહી છાર્યો નો રજાકારો ના તોરે જા લેલ દેન જકો હોસલા અફઝાઈ થયો محفوظ گا میاری خون یعنی لیل فراہم تھونی یقینی تھونو تو نے چماٹ تھونو چا کرو جا انسانیتی کار خدمت تھو کی دش مشو چھونو ہسپتالی گا بلٹ بینکو جا خونی کمی پورا چھونو تو سدے مدد چھونو رارے گا سزارے مشکل تھون سو سانی کلام کنڈے بجا
1: بسم اللہ